0: πουλί.
1: Σαν το μη.
2: Σαν το μη.
0: Σαν το μη.
3: Τώρα και ένα χούλι πιζνέσεις δεν αζωγήσουν οι πάσχοι στον κεμπλόπα. Αμήτω μνηφνολοβανία σαν την αχαύμας. Μη είχε με τις αργεμπέλη πιζνέσεις τους. Μικροπάνκι έμπισι κτάβαζοψ ριαλούρα τσαούκετε σως αργεμπέλς αχαλβαδίαν αναπάρσε. Λάρσι επεκτούρ τσάμετον τελ χούτ προσέντάμτε. Δόλαρσι έξουν τελ ρουά προσέντάμτε. Εμπισι σιχβέλα αναπάρει άσι προσέντης δασγουεούλια τεποσιτεπις δασγουεβις αγέντος μιερ. Κατά ιαζρι αναπάρει. Αιρτσι εουκέτεσι. MBC Bank Certili G.
4: Panhak Girdeba, Isargeble Gansakutrebuli Pirobebit, Liberty's Okro Seskhze, Aighe Akhali, an gadmoitane okroti uzrunal qopili seskhi, strapat da martivat, miighe okros shepasebis magali tarifi. Dagvirege 032-2-55-55-00, an gvetsvie Liberty's uakhloes filialshi.
5: Liberty. ჩვენი ბანკი.
6: მიჰაულში საზაფხულო შეთავაზებები გრძელდება. 33 კლასის ლამინატი ცვილით 14 ლარი და 90 თეთრი. ხალიჩა 99 ლარი. საქანელა სავარძელი 589 ლარი. გაზის ქვაბი 1159 ლარი. მოდი მიჰაულში. ვაზისუბანი ჯუმბერ ლეჟავას 22. უალინგ პლაზა.
7: განგაშია, გავდივართ.
8: ვიდეოკამერები გადაამოწმეთ. ცოცხალი დაცვის ჯგუფები ყურადღებით.
9: ტექნიკური სამსახურის მზად ყოფნა.
10: სახანძრო სიგნალიზაცია.